0: શિક્ષા મંત્રી કહ્યું કે ઇન્દોરાન આવનવાળી અડચણનો સામનો કરણ સારું ખુફિયા તંત્ર અર કેન્દ્રીય જાંચ બ્યુરો સમેત સગળા સાયબર સુરક્ષા સંસાધન કામ લિયા જા રહ્યા હૈ.
1: સભી રાજ્ય કે મુખ્યમંત્રીઓ કો અનુરોધ પત્ર લિખા હૈ, ઉનકે પહેલે ભી સહયોગ રહા હૈ, ઇસ બાર થોડા ઓર ભી ધ્યાન દિયા જાય. ઇસ બીચ મે અનેક રાજ્ય કે મુખ્યમંત્રી અપને રાજ્ય કી ડીજી ઓર ચીફ સેક્રેટરી કી ઉપસ્થિતિ મે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કી મીટિંગ, એસપી કી મીટિંગ રાઉન્ડ શરૂ કિયે હૈ, જિસમે વિનંતી હૈ કી ડીજી સ્વયં ભી યહાં ઓનલાઈન જુડતે હૈ. અનેકો રાજ્યો કી મીટિંગ હોગી, આજ જૈસે બિહાર કી મીટિંગ થા, આને વાલે દિનો મે ભારત સરકાર કી ગૃહ સચિવ ભી ઉસ પે એક ઉચ્ચ સ્તરીય મીટિંગ લેને વાલે હૈ.
0: જયપુર રા ખો નાગોરિયાન હલકા માય પટાખા બનાવણ રા એક કારખાના માય લાય લાગ જાવણો 3 મજૂરા રી મોત વેગી એર 5 મજૂર ઘણા દાજ ગયા. જખમી મજૂરા ને જયપુર રા સવાઈ માનસિંહ અસ્પતાલ માય ભરતી કરાઈ ચ્યા હૈ. રિહાયશી હલકા માય ગેરકાનૂની તોરો ચાલ રહ્યા ઈ કારખાના માય હાદસારી બગત મહિલામાં અર બચ્ચા સમેત 8 જણા મોજૂદ હા. લાય લાગ્યા પાછે વેઠે રાખીજી ગેસ રી ટંકી ફાટગી. હાદસારી જાણકારી મિલતા સિવિલ ડિફેન્સ રી ટીમ મોકે પુગી અર દમકલ રી મદદ આગ બુઝાઈજી. થાનાધિકારી ઓમ પ્રકાશ બતાયો કે લાય લાગણ રા કારણા રી જાંચ કરી જા રહી હૈ.
2: હમેં સૂચના મિલી કે આગ લગી હુઈ હૈ, એક મકાન મેં આગ લગી હૈ, તો હમને તુરંત મોકે પે પહોંચે. મોકે પહોંચ કર યહાં પે આસપાસ કે લોગો કી મદદ લે કરકે પાણી કે ટેન્કર લગા કરકે તુરંત આગ બુઝવાને કા કામ કિયા, ઓર ઉસમેં કરીબ 8 લોગ ઇન્જર્ડ થે, જિનકો એમ્બ્યુલન્સ કે માધ્યમ સે હમને SMS ઓર GNU અસ્પતાલ ભિજવાયા. જો આસપાસ સે પતા કિયા તો કહા બતાયા કે ઇન્હોને કે કોઈ કિરાયેદાર થા ઓર વો અભી કિરાયે લિયા થા.
0: પ્રદેશ હું રાજ્યસભાની 3 સીટામાં થયા ચુનાવ સારું ઉમેદવારના કાન્યુ દાખિલ કરી જ્યા સગળા 9 નામ પાના આજ વિધાનસભામાં કરીજી જાંચમાં સહી મળ્યા. દ્વિવાર્ષિક ચુનાવ સારું રાજ્ય હું 3 ઉમેદવાર પરચા દાખિલ કી નાહા. આમાં 2 ભાજપારા અર 1 કોંગ્રેસ રો ઉમેદવાર હૈ. ચુનાવ અહેલકાર ભારત ભૂષણ શર્મા બતાયો કે 3 ઉમેદવાર કોંગ્રેસરા નીરજ ડાંગી અર ભાજપારા ડોક્ટર અલકા સિંઘ અર ડોક્ટર સતીશ પુનિયારા પરચાની જાંચ પર્યવેક્ષક અર મુખ્ય નિર્વાચન અધિકારી નવીન મહાજન રી મોજૂદગી માય કરાઈ છી. જાંચ રા કામ રો વિડીયો ઈ બનાઈ છીઓ. નામ પાછા લેવણ રી કાલ આખરી તારીખ હૈ. રાજ્યપાલ હરિભાઉ બાગડે કહ્યો હૈ કે જૂના જમાના ઉઈ ભારત ભણાઈ લિખાઈ રો કેન્દ્ર રહ્યો હૈ. વે આજ લોકભવનમાં કર્ણાટક માય ધારવાડ રા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રા વિદ્યાર્થીયા સાગે મુલાકાત રે દૌરાન બોલ રહ્યા હા. એક ભારત શ્રેષ્ઠ ભારત રા તેત વિદ્યાર્થીયા સાગે મુલાકાત રે દૌરાન રાજ્યપાલ રાજસ્થાન રા મહાપુરુષા અર ઐતિહાસિક સ્મારકા રો જિકરી કિનો. નવી શિક્ષા નીતિ રો જિક્રો કરતા થકા શ્રી બાગડે કહ્યો કે ઇણમાય નૌજવાના ને હર હલકા માય અગાડી બનાવણમાં થે જોર દિયો ચ્યો હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ ભરતપુર અર ડીગ જિલ્લા રા આલા અહેલકારા સાગે મીટિંગ કર અર વઠે વિકાસ રા કામા રે બારા માય ચર્ચા કિની અર જરૂરી હુકમ દીના. મુખ્યમંત્રી ડીગ જિલ્લા રા શ્રીનાથજી મિંદર માય જાત્રુઆ સાગે વાતચીત કિની અર સુબિતા ને બારા માય જાણકારી લીની. ઈ દૌરાન ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંઘ બેઢમ અર રાજસ્થાન ધરોહર પ્રાધિકરણ રા અધ્યક્ષ ઓંકાર સિંઘ લખાવત ઈ મોજૂદ હા. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. બીકાનેર રા PBM સફાખાનામાં ઓપરેશનનું વ્યા જાપા પાછળ 6 લુગાઈયા રી તબિયત ખરાબ હૈજાવણ રા મામલામાં ચિકિત્સા વિભાગ મેડિકલ કોલેજ રા પ્રિન્સિપલ રપટ માંગી હૈ. ઈસાગે જૂથપુર મેડિકલ કોલેજ ઉઈ જાણકારા રી ટીમ જાંચ સારું બીકાનેર ભેજી જી હૈ. એ વિચે ચિકિત્સા મંત્રી ગજેન્દ્ર સિંઘ ખીંવસર આજ જયપુરમાં અહેલકારા સાગે મીટિંગ કર અર મામલારી જાણકારી લીની અર અડા વાકયા રોકણ સારું સગળા જરૂરી જતન કરણ બાબત કહ્યો. ખબર નવીસા સાગે વાતચીત કરતા થકા ખીંવસર કહ્યો કે બીકાનેર રો ઓ મામલો કોટામાં લાડલા દિનાભ્યા મામલા સરીખો ની હૈ.
3: પહેલી ચીજ, યે ચારો કેસીસ અલગ અલગ ટાઈમ કે હૈ, એક ટાઈમ નહીં હૈ, અલગ અલગ કોઝિસ હૈ. 2 પેશન્ટ જબ આયે થે વો ઉનકી કન્ડિશન કાફી ગંભીર થી. ગાંવ કે અંદર ક્યા હોતા હૈ, ટાઈમલી નહીં લાતે હૈ, ટાઈમ જ્યાદા લગ જાતા હૈ, ગરમી પડ રહી હૈ, ડિહાઈડ્રેશન હૈ, તો ઇસકે અંદર ક્યા હૈ કી એક પેશન્ટ થોડી સી ગંભીર હૈ, બાકી જો આપકે 3 પેશન્ટ્સ હૈ વો અભી સ્થિર હૈ, ઉનકા યુરિન આઉટપુટ ભી સહી હૈ. યે કોટા વાલા એપિસોડ સે કોઈ ઇસકા લેના દેના નહીં હૈ, ના વો સેમ કેરેક્ટરિસ્ટિક્સ થી જો કોટા કે અંદર.